ફહે એબે કલુંગે અપુળત એ ફરી કોળા હમે નુદાતી દેખે વડાગે એબે કલુન નામે દુ હિપ્પુળુ હમનુ જહેગુ વિજ્જે આદિ એબે કલુન નામે દુ હિપ્પુળુ ગા બિરવેરી કમેં ઉફેદુને એબે કલુન દેન્ને ઉવે કલેગે ફાનુ બિરફુળુ ગેં વડાયનુ ગન્નવાશ હમ કશવરું તિમમ મેં ફોનુવી લૂતુગે ફાનુગે કૌમશે.

એકમના વિદાળવી એ હુરી આજાય બેગ્ગે બડુ ખમાય તિમન્ના મુસ્કુળિયાગુ ખમગાવા ઇરુવેસ તિમમ વિહાને હિયે આદિ તિમંગે ફિરિકલું મિહુન નેવી મુસ્કુળી ફુળવેફય હમ કશવરું મી આજાય વેગેમ વા ખમકે.